નમસ્કાર, હું રાજેશ રેકામત આની વાત કે મુખ્ય ખબરો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ જકાર્તા હંગા ઇન્ડોનેશિયાચે રાષ્ટ્રાધ્યક્ષ પ્રબોવો સુબિયાંતો કડેન ચર્ચા કરતલે. ફાટલ્યા 5 વર્ષાત સહકારી ક્ષેત્રા કડેન સંબંધિત સુમાર 30 કોટી લોકાંચ્યા જીવિતાત સહકાર મંત્રાલયાન નવીન ઉર્જા નિર્માણ કેલ્યા અશે કેન્દ્રીય ગૃહ આની સહકાર મંત્રી અમિત શાહ હાણી મ્હાળા. કેન્દ્રીય રસ્તો યેરાદારી આની મહામાર્ગ મંત્રી નીતિન ગડકરી હાણી નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિમિટેડ પુનરાવલોકન બસકા ઘેતલી. પરરાષ્ટ્રમંત્રી ડોક્ટર એસ જયશંકર આની બહરીનાથ રાજા હમદ બિન ઇસા અલ ખલીફા હાંજી ભેટ ઘેતલી આની દ્વિપક્ષીય ભાગીદારી અધિક ઘટ્ટ કરપાચ્યા ઉપાયાંચેર ચર્ચા કેલી. હ્યા વર્સા ભગવાન જગન્નાથાચ્યા રથયાત્રે ખાતીર 300 પરસ ચડ ખાશેલ્યો ગાડીઓ ચલયતલે અશે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ હાણી સાંગલા. આદિવાસી વ્યવહાર મંત્રાલય આજ સાન ઓડિશાચ્યા ભુવનેશ્વર શહેરાત આદિવાસી સંશોધન સંસ્થા ઘટમૂળ કરપાવિશી 2 દિવસાંચી રાષ્ટ્રીય કાર્યશાળા ઘડવું હાડટા. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટાન ટ્રસ્ટાચે સરચિટણીસ ચંપતરાય આણી ટ્રસ્ટ વાંગડી ડોક્ટર અનિલ મિશ્રા હાંચે રાજીનામે સ્વીકારલ્યાત. થાયલંડાતલ્या પટાયા શહેરात झाल्या 20 વર્ષા સકયલ्या આશિયાઈ કુસ્તી સર્તીત ભારતીય કુસ્તીગીરાની 4 ભાંગરા 7 રૂપિયા આણી 9 કાંસ્ય પદકાસહિત વટ્ટ 20 પદકાંची દમદાર કમાઈ કેલી. ફૂટબોલात काल राती डेला स्टेडियमाचे झाल्या राउंड ऑफ 16च्या खेळात पोर्तुगालाचा 1-8-0 पराभव करून स्पेनान फिफा विश्वचषकाच्या उपांत्य पूर्व फेरीत धडक मारल्या. भारतीय हवामान खात्यान दर्यादेग कर्नाटक गुजरात कोकण गोय आणि मध्य महाराष्ट्राच्या काही वाठारांनी आज व्हडा प्रमाणात पाऊस पडपाचो अदमास दिला. ह्यो आशिल्ल्यो काय मुखेल खबरो.